0: માયા ધરા માટે પીરા જોડી આપ એમની જ કાર્યક્રમ ઘર આંગણ ને પધારોડી મારી સગળી બેનાને ઘણા ઘણા રામ રામ સા મેં હું થારી સાથે સંતોષ ચારણ
1: રામ રામ સા સ્વાગત હે બેના મેં હું થાણી સખી સુરભિ બહોરા બેને સાવણ રો મહિનો આ રહ્યો હે સાવણ મહિનો રાજસ્થાન અર ખાસકર મારવાડ મેં બડા હી હરખ અર ઉમંગ રો મહિનો માન્યો જાવે જેઠ અર આષાઢ રી કડી ધૂપ અર ગરમ હવા પછે જ સાવણ રી પહેલી મેઘ ધરા પર આવે તો રોઈ ધોરા સબ હરા ભર્યા હો જાવે સાવણ રો મહિનો પ્રકૃતિ રે શ્રૃંગાર અર હરિયાલી રો સંદેશ લેર આવે
0: और सावन जो महीने रमाए गांव गांव ढाणी ढाणी में हिंडा खाली जे है और बड़ा बड़ा पीपड़ा बड़ा बड़ा दरखता माते हिंडा रो आऊ घणो ही आनंद रो विषय बन जावे और जद आपनी सगड़ी बहन बेटियां और आपनी सगड़ी जद बेना भेड़ी हो ने हिंडू हिंडन जावे और सावन रे तीजरा गीत गावे તો આપણી ઘર આંગણ સુણ વાલી બેના ને ભી સુરભી બેન ઘણું હી હિંડેરી ઓલી માયા કરે હે અર પ્રકૃતિ રો ઓ સુહાવણો રૂપ દેખણને આપણને મિલે હે
1: બિલકુલ
0: સાવણ રી મીઠી મીઠી બરસાત ઓર ઇન સાથે આપા દેખા કે ઇન મીઠી બરસાત સુજ કે આપણે ધોરાઈ તપન હે ઉવે

0: વહે, અર ઉન ધોરા ધરતી માથે મેર સાથે સાથે લીલે રૂંખારી બે સ્વરમ ચારું મેર વે જવે હે.
1: આભે મે જદ કાળા કાળા બાદલ દેખર મોર પંખ પસાર નાચે અર પપૈયા પીવ પીવરી ટેર લગાવે. સાવણરી બરસાત દેખર મારવાડ મે કિસાન હરકે ઓર બાજરી બોઠરી આસ બંધ જાવે. सावन रे महीने में भगवान भोलेनाथ ने भी बहुत प्यारो है. ई महीने में लोग सोमवार रा व्रत राखे और मंदिर में जाए जल और बिल पत्र चढ़ावे और आछे वर्री कामना करे.
0: और इन सावन माए बिनो जदे सगली तीजड़िया आपा देखा की भेली होई ने हिंड हिंडन जावे, सोला सिंगार करने सगली बेन बेटियां बीनिया सज थजे नवी नवी पोशाका गेणा गांठा मेहंदी मोड़ी और चेहरे माथी मीठी मुस्कान અરમન મેં ઉતરો હી હરક કે ઉવે હિંડો દેવણ વાળો કોઈ બીજો નહીં બલ્કિ ઉંડો ખુદરો હી ભતાર વે. જત યું લુખાવે કે હિંડો જ કો છોર હે ઉવે બાદરી સાખ ભરે હે. તો સબેના મન ને કોટ ઓર હરક ભરણ વાળે ઇન ચર્ચા રે પછે આપ હાલા સુના ઓ આછો સો ગીત.